મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. મીડિયમ 819 કિલોહર્ટ્ઝ પરથી આપણો આ પ્રસારણ રજૂ થઈ રહ્યો છે. રેડિયો મોરિશિયસના લહેરો પર આવી પહોંચી શરતના આપ સૌ કોઈનો સાથ દેવા માટે જ્યાં ક્યાંયથી જોડાયા છો, બસ આશા કરીએ કે આપ સૌ કોઈ મજામાં હશો અને હર્ષ ઉલ્લાસની સાથે આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ ચૂક્યા હશો. તિથિ પ્રમાણે જોવા જઈએ તો શ્રાવણ સુદ 12 આજની તિથિ, તારીખ પ્રમાણે જોવા જઈએ તો ઓગસ્ટનો મહિનો 24 તારીખ અને 2026નું વર્ષ સોમવારનો દિવસ અને આજે શ્રાવણીય સોમવાર ખૂબ જ મહત્વ રાખે છે. તો આપ સૌ કોઈને પાવન કામનાઓની સાથે આજના આપણા કાર્યક્રમની સાથે ચાલો જોડાઈએ.

જોડાઈ જઈએ અને મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં ફક્ત એ જ પ્રાર્થના કરીએ કે ઈશ્વર સૌ કોઈનું કલ્યાણ કરે. શ્રોતા મિત્રો, શિક્ષક માત્ર વિષય નહીં પણ જીવન પણ આપણને જીવતા શીખવાડે છે, માટે હંમેશા ગુરુનું માન કરવું અને તે સાથે જ સૌથી મોટા ગુરુ આપણા મહાદેવ પ્રભુ અને મહાદેવ પર વિરાજમાન માં ગંગા. તો ચાલો શ્રોતાઓ, આજના આપણા કાર્યક્રમની શરૂઆત પણ આપણે આ ખૂબ જ સરસ ગીતની સાથે કરશું, જેમાં ઝ્યુબિન નોટિયાલે આપ્યો છે પોતાનો સ્વર અને કાશી રાઘવ ફિલ્મમાંથી લેવામાં આવેલું આ ગીત તમારા માટે કરીએ પ્રથમ શરૂઆત.

ભાઈ, રૂપ રૂપિયો ને રજવાડું કાલ જતું રહેશે, સાહેબ પણ ભાવથી બાંધેલો ભાઈ બંધી ભવ સે ભવ સુધી રહેશે. માટે કહેવાય છે ને કે દરેકે દરેક સંબંધમાં તમે બીજું કઈ સ્ટેટસ ન જોવો. જો તમારું હૈયું એમનાથી મળી રહેતું હોય, તમારી વચ્ચે કમ્પેટિબિલિટી હોય, તમારા વચ્ચેની જે સંબંધની જે આપણે કહીએ ને કે દૃઢતા હોય, સંબંધમાં જે પ્રેમ હોય, વિશ્વાસ હોય, બસ

સિવાય બીજું કંઈ ન જોઈ એક સંબંધને મજબૂત બનાવવા માટે. સો ગાઈઝ, આજના આપણા કાર્યક્રમમાં રંગારંગ કાર્યક્રમ તમે માણી રહ્યા છો, એન્ડ રત્ના ઇઝ અલોંગ વિથ યુ, તમારી સાથે જોડાઈ છે રેડિયો મોરિશિયસના લહેરો પર, અને એ સાથે જ કૃષ્ણા સદા સહાય તે આ ફિલ્મનું ગીત છે. 2026ના વર્ષમાં આવેલા આ ગીતને ચાલો આપણે માણીએ મનોરથ જીવના સ્વરમાં.

કઈ પણ કો મારા વાલા મિત્રો, પણ તમને સાચે કહું ને, જેમને વિશ્વાસ હોય ને ઉપરવાળા પર, તેમને ઉપરવાળા કંઈક ને કંઈક, ક્યાંક ને ક્યાંક, કયા પણ કયા દર્શન આપી જ દે છે, અને કોઈ પણ રીતે તેમનો સાથ નથી છોડતા, તેમનો હાથ નથી છોડતા. માટે કહેવાય છે ને કે ભાઈ, ઉપરવાળા પર હંમેશા વિશ્વાસ રાખો અને જીવનમાં આગળ વધતા રહો, અને પોતાની માતૃભાષા માટે તો ભાઈ ચોક્કસ સમય ફાળવો. અને આપણી જે માતૃભાષા છે, કેટલી મીઠાસ ભરેલી છે એ તો આપ સૌ કોઈ જાણતા જ હશો. ભાઈ, અંગ્રેજી ભાષામાં આપણને કોઈ કહેવાય છે ને કે કોઈ અગેન્સ્ટ નથી, પણ અંગ્રેજી ભાષામાં એ ફોર એપલથી શરૂ થઈને ઝેડથી ઝીબ્રા બનાવી દે છે તમને. પણ આપણા કહેવાય છે ને કે એ આપણને જાનવર બનાવીને જ મૂકે છે. પણ જ્યારે ગુજરાતી ભાષાની વાત કરીએ તો અથી અજ્ઞાનીમાંથી તે જ્ઞ એટલે જ્ઞાની બનાવીને તમને છોડે છે. માટે ગર્વ કરો કે આપણે ગુજરાતી છીએ અને ગુજરાતી ભાષા એ આપણી માતૃભાષા છે. આજના આપણા કાર્યક્રમને બસ સમાપ્ત કરીશું એક સરસ મજાના ગીતની સાથે. એનીવેઝ, 2026ના વર્ષમાં આવેલા ઘણા બધા ફિલ્મો, ઘણી બધી વાતો, ઘણા બધા ગીતો, અને તે સાથે જ વન ઓફ ધીસ બ્યુટિફુલ સોંગ. આ સરસ મજાનું ગીત છે રાહુલ મુંજારિયા, વંદના ગઢવી અને અમીર મીરના વોઇસમાં વાંકી ચૂકી લવ સ્ટોરીમાંથી લેવામાં આવેલું. આ ગીતની સાથે આજનો આ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થઈ જશે. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળતા રહેશું રેડિયો મોરિશિયસના લહેરો પર. બસ ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખો અને રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ સૌને.